0: નવો દીસ નવી સુરવાત, જીવિતાક મેળપી નવી દિકા. આયચો હો નવો દીસ સગળ્યાંક બેસ બરો વચ્ચો ઇતલેંચ માગણે. મોગાળકુપ્યાનો આયચ શેનવાર, ભારતીય સૌર દીસ 3 શ્રાવણ શકે 1948 મળ્યારૂચ 25 જુલય 2026. આયલ્યા હ્યા દિસાક યોકાર દિતના એફએમ રેનબોચ્યા હ્યા પ્રસારણાંત તુમચે સાંગાત આસા હાંવ ઉશા મંટા સગળ્યાંક દેવ બરો દીસ દીવ. નમસ્કાર ગોવા. ह्या दिसाक येवकारतना कार्यावळींत सुरवेक आसा विचार किरण.
1: महात्मा गांधी म्हणतात, तुम्ही म्हाका साखळेन बांधून दवरूंक शकतात, यातनाय देऊंक शकतात, इतलेच न्हय तर म्हजी कुडूय नष्ट करूंक शकतले, पूण तुम्ही म्हजे विचार केन्नाच बंदिस्त करूंक शकचे नात.

नमस्कार રસિક, શ્રોતે હો એફએમ રેઇનબો ચા પ્રસારણાત પુન્હા એકદા આપલે સ્વાગત. સાદર કરીત આહોત ભાવગીતાંચા હા કાર્યક્રમ, આણી આજચ્યા કાર્યક્રમાત હા સ્વર બાબુજી અર્થાત સુધીર ફડકેંચા.